પણિહારીરા આ કાર્યક્રમ હુણવા વાળી મારી સગડી સખીઓને આપરી આ રેડિયો સખી સુશીલારૂ ઘણો ઘણો રામ રામ સા. સખીઓ આપા આપણે એન પસંદા કાર્યક્રમને માયને આપા સગડી મહિલા બહેનોનું સ્વાગત કરાહા. ને રોજરી ભાતી આજે બી મેં આપ સભારે વાસ્તે નવી નવી જાણકારીનો ખજાનો મેં લેન આયા હા. મારી બહેનો આપા રોજ ઇન ટેમ માતે હિ મિલહા ને ઘણી હારી વાતા બી કરાહા. ને ઇન્દ્રિય સાથે હિ બહેનો આપા સગડા રે દનભરી થકાન ઉતારના રે વાસ્તે ને મનોરંજન રે વાસ્તે રાજસ્થાની ગીત સંગીત બી હુણાવોલા ને સાથે હિ હુણાવોલા આવશ્યક સંદેશ. તો સખીઓ મારી ગાવારી સગડી લુગાયો મારી બહેનો આજે આપા આપારે ઇન પસંદા કાર્યક્રમને માયને આજે ચર્ચા કરોલા કે સબ્જીઓને સુખાને વર્ષભર ઉપયોગ કરવારે બારમાય. તો સખીઓ થાને ધ્યાન હોવેલા કે સબ્જીઓને સુખાને રાખણી ને વિના લંબા વખત તકું સુરક્ષિત રાખવાને પૂરા સાલ વિનારો સ્વાદ લેવડારો એક પારંપરિક ને બહેતરીન તરીકો હા. ને ઈસુ આમ બોલચાલમાં

0: પાસું સ્વાદ બઢાને વાસ્તે ડાલ સકો હો. ની સક્યો યા સગડાને યો બતા દેવોલા કે યા તરીકો ન કેવલ આપા સીઝન મેં સબ્જીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરોલા, બલ્કી જદ બાજાર મેં સબ્જીયા મહેંગી હોવેલા તબ હું પીસા બચાણે મેં બી મદદ કરે હે. તો સક્યો આપની ચર્ચા તો આગે યું હી જારી રાખોલા, ને આપની ચર્ચા રે વચરે મેં અપારી સગડી માતા બહેનો રે ધનભરી થકાન ઉતારનારે વાસ્તે ને મનોરંજન રે વાસ્તે આપા હુણોલા રાજસ્થાની ગીત ને ઉણસુ પહેણા હુણોલા આવશ્યક સંદેશ.
1: सुनो ना.
2: हाँ.
1: सोच रहा हूँ अपना बिजनेस क्यों ना बढ़ा लूँ.
2: तो रोका किसने है? हाँ?
1: रोका तो किसी ने नहीं, पर समझ नहीं आ रहा कि मदद किससे मांगूं.
2: मुझसे.
1: तुमसे? तो अच्छा बताओ फिर.
2: आकाशवाणी है ना, मैंने सुना है उसका नेटवर्क देश भर में फैला है.
1: पर उससे मेरा क्या फायदा?
2: देखो फायदा है, जिस शहर में चाहो विज्ञापन की मदद से उपभोक्ताओं तक पहुँच जाओ.
1: पर अब ये भी तो बता दो कि आकाशवाणी से संपर्क कैसे करूं?
2: बहुत आसान है, मैं बताती हूँ.
3: हमें मेल कीजिए salesairjc@gmail.com यानी salesairjc@gmail.com पर. हमारे चैनल हमेशा तत्पर, हमेशा सुरीले सफर पर.
4: दस लाख की लॉटरी मुझे.
5: फर्जी ऑफर से सावधान.
6: RBI कहता है
5: जानकार बनिए, सतर्क रहिए.

તો સખીઓ આપાય હુણ્યો ઓબડ્યાસું રાજસ્થાની ગીત ને ગીતરે પાછે આપા સગડી માતા બહેનોનું સ્વાગત કરાહા ને સખીઓ અભે આપા આપણે ઇન પસંદા કાર્યક્રમ રે મયની જાણકારી દેવોલા મહિલાઓ રે વાસ્તે કૌશલ વિકાસ કાર્યક્રમ રે બારામાં તો સખીઓ થા સગડાને યો બતા દેવોલા કે મહિલાઓ રો કૌશલ વિકાસ વિનાય આર્થિક રૂપસુ આત્મનિર્ભર બનાણે ને સમાજમાં ઉનરી ભાગીદારી બઢાને રે વાસ્તે ઉનરી ભીતર છિપિયોડી ઉદ્યમિતાને નિખારને રો સબસુ સશક્ત માધ્યમ હા સખીઓ ગ્રામીણ ને શહેરી દો ક્ષેત્રની મહિલાઓ રે વાસ્તે સરકાર ગેર સરકારી સંગઠનો સ્વયં સહાયતા સમૂહો રે માધ્યમો કંઈ બહેતરીન કૌશલ વિકાસ કાર્યક્રમ ચલાવ્યા જા રહ્યા હૈ સખીઓ યા મહિલાઓ રે વાસ્તે ઉપલબ્ધ પ્રમુખ કૌશલ વિકાસ કાર્યક્રમો લોકપ્રિય કોર્સિસ ને વિના હે લાભોરી પૂરી તરિયા જાણકારી દીધી હા સબસુ પહેલા હા સખીઓ પ્રમુખ સરકારી યોજનાઓ ને કાર્યક્રમ સખીઓ ભારત સરકારને વિભિન્ન રાજ્ય સરકારો દ્વારા મહિલાઓને હુનરમંદ બનાવવાને વાસ્તે વિશેષ યોજના ચલાવી જા રહી હૈ જિંદ્રમાં સબસુ પહેલી હા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સખીઓ ઇન યોજના રે તહેત મહિલાઓને વિભિન્ન ઉદ્યોગો શું જુડિયોડા કોર્સિસ રી મુફ્ત ટ્રેનિંગ દી જાવેલી ને ઇન્દ્રે બાદ ટ્રેનિંગ રે સાથે સાથે સર્ટિફિકેટ ને રોજગાર રે સ્વરોજગાર રે અવસર બી મળે હૈ ને ઇન્દ્રમય મહિલાઓની ભાગીદારી ને વિશેષ પ્રાથમિકતા દી જાવે હૈ દૂજી હા સખીઓ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સખીઓ ગ્રામીણ મહિલાઓ રે વાસ્તે યા સબસુ મોટો કાર્યક્રમ હા ઇન્દ્ર તહેત સ્વયં સહાયતા સમૂહો ગઠન કર્યું જાવેલા જટે મહિલાઓને ન કેવલ કૌશલ હિકાયો જાવેલા બલકી નેનો વ્યવસાય શરૂ કરવા વાસ્તે કમ વ્યાજમાંથી લોન બી દી જાવેલા ત્રીજી હૈ મહિલા ઈ હાટ સખીઓ યા એક ડિજિટલ પ્લેટફોર્મ હા જિંદ્રમાં મહિલાઓ રે પાડે પહેલા શું કોઈ હુનર હા ચિકન સિલાઈ કઢાઈ આચાર પાપડ બનાણો વા ઇન પોર્ટલ રે માધ્યમો આપારે ઉત્પાદોને સીધો ઓનલાઈન બેચ શકે હૈ ચોથી સખીઓ ડ્રોન દીદી યોજના સખીઓ ગ્રામીણ કૃષિ ક્ષેત્રમાં મહિલાઓને આધુનિક બનાવણે રે વાસ્તે યા એક નવી ને બહેતર લોકપ્રિય પહેલ હા ઇન્દ્ર તહેત મહિલાઓને કૃષિ કાર્યો જીકન ખાદને કીટનાશકો છિડકાવ રે વાસ્તે ડ્રોન ઉડાણે રી ઉનરી મરમ્મત કરવારી ટ્રેનિંગ દી જા રહી હૈ ચોથી હા સપોર્ટ ટુ ટ્રેનિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ ફોર વિમેન સખીઓ યા યોજના વિશેષ રૂપસુ મહિલાઓને રોજગાર રે યોગ્ય બનાવણે રે વાસ્તે કૌશલ પ્રદાન કરે હૈ ઇન્દ્ર તહેત કૃષિ બાગવાની સિલાઈ હસ્તશિલ્પ ને કમ્પ્યુટર જેડા ક્ષેત્રમાં ટ્રેનિંગ દી જાવે હૈ લોકપ્રિય ને રોજગાર પરક કૌશલ સખીઓ મહિલાએ આપણી રૂચિને શૈક્ષણિક યોગ્યતારે આધાર માટે કૌશલ હીક શકેલા સખીઓ યા વણ મહિલાઓ રે વાસ્તે બહેતરીન હા જ્યાં ઘર શું યા પસે આપારે ગાંવ મહોલ્લામાં રહેને કોમ કરવા ચાવે હૈ જીકણ સખીઓ સિલાઈ બણાઈ ને ફેશન ડિઝાઇનિંગ બુટિંગ ખોલનો રેડીમેડ લુગડો રો કોમ કરનો ઇન્દ્ર વાત સખીઓ ખાદ્ય પ્રસંસ્કરણ સખીઓ અચાર પાપડ બડી મસાલા જેમને સબ્જીઓની સુખાને પેકેજિંગ કરવાનો ઉદ્યોગ બ્યુટી એન્ડ વેલનેસ સખીઓ બ્યુટી પાર્લરો કોર્સ થેરેપિસ્ટ યા હેર સ્ટાઇલિસ્ટ બનનો હસ્તશિલ્પ સખીઓ જૂટરો બેગ મોમબત્તી અગરબત્તી ટેરાકોટા ને ટોકરી બનાવણો ઇન્દ્રે વાત સખીઓ શહેરીને શિક્ષિત ગ્રામીણ યુવતો રે વાસ્તે યા કોર્સિસ કરિયરને નવી ઊંચાઈ દે શકે હૈ જિંદ્રમાં સબસુ પહેલા હા ડિજિટલ સાક્ષરતા સખીઓ કમ્પ્યુટર રો બેસિક જ્ઞાન ડેટા એન્ટ્રી ને ઓનલાઈન બેન્કિંગ રો ઉપયોગ ગ્રાફિક ડિઝાઇનિંગ ને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ સખીઓ ઘર બેઠા હિ ફ્લાસિંગ રો કોમ કરવા વાસ્તે કોડિંગ ને આઈટી સપોર્ટ સખીઓ તકનીકી ક્ષેત્રમાં કરિયર બનાવણે રે વાસ્તે ઈ કોમર્સ ને ઓનલાઈન સેલિંગ સખીઓ આપારે યા સ્થાનિક ઉત્પાદોને અમેઝન ફ્લિપકાર્ટ યા મીશો જેડી

0: વેબસાઇટ્સ માથે વેચણો હીકણો. સ્વયં સહાયતા સમૂહની ભૂમિકા. સખીઓ, ગ્રામીણ આજીવિકામાં સ્વયં સહાયતા સમૂહ મહિલાઓ રે કૌશલ વિકાસ રો સબસુ મોટો જરિયો વણ ગયો હે. સખીઓ, યા મહિલાએ સમૂહમાં કોમ કરનો સામૂહિક નિર્ણય લેણો, બચત કરવા હીકણો ને સખીઓ સમૂહે માધ્યમો મહિલાઓને ડેરી ફાર્મિંગ, બકરી પાલન, મુરગી પાલન ને જૈવિક ખેતી જેડા ક્ષેત્રોની વ્યવસાયિક ટ્રેનિંગ દી જાવેલી. સખીઓ, થાને બતા દેવોલા કે કૌશલ વિકાસ કાર્યક્રમો શું કીકણ જુડો. સખીઓ, એણ વાસ્તે આપાને નજદીકી પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર યા જન શિક્ષણ સંસ્થાનમાં જાને ઉપલબ્ધ કોર્સની જાણકારી લેણી યા પછી ઓનલાઈન પોર્ટલ સખીઓ સરકારી વેબસાઇટ જેડી સ્કિલ ઇન્ડિયા ડિજિટલ માથે જાને મોબાઈલ સુહી મુફ્ત કોર્સીસ રે વાસ્તે રજિસ્ટ્રેશન કર્યો જા શકે હે. બ્લોક યા પંચાયત સ્તર માટે સખીઓ, ગ્રામીણ ક્ષેત્રમાં આંગણવાડી કાર્યકર્તાઓ, ગ્રામ પ્રધાન યા આજીવિકા મિશન રે બ્લોક કોઓર્ડિનેટર શું સંપર્ક કરને ટ્રેનિંગ પ્રોગ્રામની જાણકારી બી લી જા શકે હે. તો સખીઓ, આપણી જાણકારી તો આગી ઓર યું હી જારી રાખોલા અને આપણી જાણકારી વચનમાં આભારી સગળી માતા બહેનો રે, ધનભરી થકાન ઉતારનારે વાસે ને મનોરંજન રે વાસે આપા હુણોલા રાજસ્થાની ગીત ને ઉણસુ પહેલા હુણોલા આવશ્યક સંદેશ.
1: आप जानते हो ना, मोबाइल से लेकर मिसाइल तक आज हर जगह भारत का हुनर बोलता है. अब हम स्वदेशी सेमीकंडक्टर चिप्स, स्वदेशी ड्रोन बना रहे हैं, स्पेस मिशंस को सफल कर अंतरिक्ष में भी तिरंगा फहरा रहे हैं.
2: अनुसंधान से आत्मनिर्भरता, साइंस फॉर सेल्फ रिलायंस, आज ये हमारा मंत्र बन चुका है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
3: सूचना एवं जनसंपर्क विभाग, राजस्थान सरकार द्वारा जनहित में प्रसारित.

તો સખીઓ આપે હુણિયો ઓ બળિયાસુ રાજસ્થાની ગીત ને ગીત રે પાછે આપા સગળી માતા બહેનોનું સ્વાગત કરહા ને સખીઓ અભી આપા આપણે ઇન પસંદા કાર્યક્રમ ને મયને વાતા કરો કી રસોઈ રે મસારો રી ઓશી શક્તિ રે બારામય સખીઓ આપા સગળા હી જાણો હો કે ભારતીય રસોઈ કેવલ સ્વાદ ને ખુશબુરો કેન્દ્ર કોની હા બલ્કી યા આપણે આપમાં એક સંપૂર્ણ ઔષધાલય હા ને આપારી મસાલોમાં કઈ તરિયાઓ એડા સક્રિય તત્વ પાયા જ આવેલા જ્યાં શરીરની રોગ પ્રતિરોધ ક્ષમતાને બઢાવે હા ને કતરી નેની મોટી બીમારીઓને જડસુ ખત્મ કરવાની તાકાત રાખે હે ને આયુર્વેદમાં ઇણ મસાલોને ઉંદરી ઔષધીય ગુણો રે કારણો મહાઔષધીય માન્યો ગયો હે તો સખીઓ આવો આપા રસોઈ પ્રમુખ મસાલો રી ઔષધીય શક્તિને ઉંદરે ફાયદોને સમજો હલ્દી પ્રાકૃતિક એન્ટીબાયોટિક હોવેલા સખીઓ આપા સગળા હી જાણો હા કે હલ્દીને મસાલોરો રાજા બોલ્યો જાવેલા તો ગલત કોઈની વેલા ઇન્દ્રમાય કર્ક્યુમિન નામરો એક શક્તિશાળી તત્વ પાયો જાવેલા હલ્દી સખીઓ એન્ટી ઇન્ફ્લેમેન્ટરી જ્યાં સૂજન કમ કરવાવાળા ને એન્ટીસેપ્ટિક ગુણો સુ ભરપૂર હા ને ઇન્દ્રો લાભ ચોટ યા સૂજનને ઠીક કરવાની જોડો રે દર્દ સુ રાહત દિલાણે ને ત્વચારી રંગત નિખારણે માય બી મદદગાર હા રાતમય દૂધમય હલ્દી મિલાને પીણીસુ શરદી ખાંસી ઠીક હોવેલા ને ઇમ્યુનિટી મજબૂત હોવેલા તો સખીઓ આપા વાતા તો અભી ઓર ઘણી કરવા ચાહો પણ કાંઈ કરા અભી જાવરો ટેમ વી ગયો હા ને ઘડીરી ટીકટીક કરતી સુઈયા આપાને કહેવે હે કે ભી ટેમ વી ગયો હે આપ સબસુ વિદા લેવણે રો તો સખીઓ અભી આપ દો ઇજાજત આપરી રેડિયો સખી સુશીલારું ઘણો ઘણો રામ રામ સા.